0: જળ સળન જશી ફફૂંદજનિત બીમારીને લગે છે. ભરૂચ બચાવના નિયંત્રણ કી વાત કરા તો એમાં બુવાઈ સી પહેલા તો હમના બીજ નખ કાર્બન ડાયોક્સાઇડના ટ્રાઇકોડર્મા વિરુડી સી ઉપચારિત કરી લેવું ચાહીએ. પ્રાકૃતિક ઉપચારમાં જબ પૌધા 1 ફીટ કા હોઈ જાય તો લગભગ 10 દિન પુરાની છાજ કો છિડકાવ કરી દેવું ચાહીએ તો લાભ મિલેગા. ને રાસાયણિક છિડકાવમાં કીટના કા પ્રકોપ સી બચાવના કા લેણા કૃષિ વિશેષજ્ઞ નકી સલાહ સી ઉપયુક્ત કીટનાશક જેસા કે ઇમિડાક્લોપિડ યા મોનોક્રોટોફ્રાસ કો પ્રયોગ કરા. ના બારિશ કી લંબી ખેંચ હોય તો આવશ્યકતા અનુસાર હલકી સિંચાઈ કરી દેવા તો ભાઈ બહેનોને તિલ કો ઉત્પાદન આપકો ભરપૂર મિલેગા. તો આજ કી કસમ બસ તો જ રામ રામ.
1: અભી આપને સુની આજ કી કૃષિ ચર્ચા. હમ આકાશવાણી કે ખંડવા કેન્દ્ર સે બોલ રહે હૈ. અબ પ્રસ્તુત હૈ કાર્યક્રમ વિવરણ.